0: બેન બોનું ગીત તો આઈશું પૂરું અને ગીત બાદ એક વખત ફરી આપ સબનું હણેમાન સ્વાગત કરો હું અમારે આજની કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે બેન બોનું અમે આપને ગીત તકે પહેલા વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાતચીત કરવા વાળા હો કે અવડેના ટાઈમ મેં જે ખરીફનું સિઝન ચાલી રહ્યું હૈ એનમે આપણને કઈ કઈ વાતોનું ધ્યાન રાખવાની જરૂરત હૈ તો આના વિશે માટે વાતચીત કરવા બદલે આજે આપણે કાર્યક્રમ તકે જોડી રહી માંગીલાલજી. તો સબથી પહેલા આપણે હમરી લણાની વાત હૈ મોરે કર આપણી વાત હૈ. સર નમસ્કાર.
1: નમસ્કાર જી.
0: સર આપકા બહુ બહુ સ્વાગત કરતી હું વાગડ રેડિયો પરિવાર મેં.
1: જી ધન્યવાદ.
0: સર જૈસા કે આજ આપ હમારી કાર્યક્રમ ખેતીવાડી સે જુડ રહે હૈ ઓર આજ હમારી કાર્યક્રમ મેં આપસે બાતચીત કા વિષય હૈ કે ખરીફ કી જો ફસલ અભી કે સમય મેં કિસાન ભાઈ બહેનોને કર રખી હૈ તો યે જો સમય હૈ ઉસમે ઉન્હે કિન કિન બાતો કા ધ્યાન રખને કી જરૂરત હૈ ક્યોંકિ હમ દેખતે હૈ કે થોડી સી ભી લાપરવાહી હમારે કિસાન ભાઈ બહેનો કે ઉત્પાદન કો બિગાડ સકતી હૈ તો એસે મેં આપ હમે યહી બતાઈએ કે અભી કે સમય મેં હમે ઇન ફસલો કા ધ્યાન કેસે રખના હૈ.
1: જી તો બહુ હી અચ્છા વિષય હૈ ઓર અભી કી સમય કો દેખતી હુઈ

ફેનમોનો અણસ્કી થાતે અમે કાર્યક્રમ ખેતીવાડી તકી પડ સુટ આપને મારું આસો આ કાર્યક્રમ કેવું લાગ્યું એને બારામાં આપ રાય સુઝાવ અમને આલી શકો અમારા અણપતા માતે અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કોપડા વાગધરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારું પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માતે અમારું ફોન નંબર હે 9414082643 તો ભાઈન બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ સ્ટેમ માતે એક નવા વિષય ની હાતી તારુદી રામ રામ રામ રામ.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબકી જિમ્મેદારી હૈ.
2: હોવે જયવરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
3: દોસ્તો અગર ચાહો તેજ દિમાગ ઓર સ્વસ્થ જીવન તો આયરન યુક્ત તત્વો સે ભરપૂર કરે ભોજન. ખૂન મે આયરન તત્વો કી કમી હોને પર એનિમિયા રોગ હો સકતા હૈ, જલ્દી થકાન હોના, શારીરિક કમજોરી, યાદદાશ્ત મે કમી, સાંસ ફૂલના, યે સભી એનિમિયા કે હી લક્ષણ હૈ. લક્ષણ મહેસૂસ હોને પર સાથીઓ અપને નજદીકી રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર મે એનિમિયા કી નિઃશુલ્ક જાંચ જરૂર કરવાએ. હિમોગ્લોબિન

भाई न बोनो, घर तक निकलते वक्त कोई आपरो इंतजार करी रू है। मानी दुआ, पिता ने उम्मीद, निसोरनी मुस्कान होवे। इटली गाड़ी धीरे सलावो, हेलमेट पहरो, सीट बेल्ट लगाड़ो। एक नानी सी सावधानी हित जिंदगी बचाड़ी लेगा। सड़क सुरक्षा अपनावो, क्योंकि घेरे कोई आपरो इंतजार करी रू है। वागड़ रेडियो एवं वागधारा संस्था द्वारा जनहित में प्रसारित। આપે કારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે જે હવામાં આપણે હાલ રહ ઈ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો હવે આજ નાના કદમ હે એ આબાવાળા કાલ ને બદલાવ ની શરૂઆત હે વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત જાગૃતિ બુન આપે કારે સોચ્યું હે અગર આ બુંદે રૂકી જાયંગા તો હું થાય નાના અંજલિ બુન હું થાગા અરે જાગૃતિ બુન આપડી જે નદીએ હે એ હુકી જાયંગા ખેતર બંજર થઈ જાયંગા ને આપણું જીવન જે હે એ ભી રૂકી જાગા ओ अंजलि बोन एटले इस मन का कहे कि पानी तो काल है पानी थकीस आपरो जीवन है होवे जागृति बोन हर बूंद में आपरो जीवन है ने आज धरती माता नु संबल है होवे अंजलि बोन आपरे भाई बोन थकी आपरे अनुरोध करा कि नर ने खुल्लो नी राखो बारिश ने पानी नु संग्रह करो आज नानी नानी आदत बदलंगा तो आपरो ने आपरी अब्बा वाली पीढ़ी नु जीवन सफल थी जागा હવે હવે જાગૃતિ બોન આપણે ભાઈ બોનોને કહો કે પાણી બચાવો પાણી બચાવો ને આપણી ધરતીને હરીભરી રાખો જલ જીવન હે આ આપણી પહેચાન હે હર બૂંદનું મોલ આપણે જાણો વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે. શિક્ષા તો કિસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી, કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ. હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જૈવરે સબ સોરા ભણેગા, તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.

0: સરકારી વિભાગમાં જાઉં યા પછી ગામને સ્વાદ થઈ જાય
1: તો હારો બોલું અરે સબ સમસ્યાનું સમાધાન આપણે કરે છે ગ્રામ સભા તો કી વાત શરૂ થાય હે પટવારી સચિવ ને પંચાયત આય તક કી હર પ્રક્રિયા જુડે હે એકલસ ને હમરાને હાથે મળીને જવું હે ફાર્મ ભરો જાણકારી લો જમીન માટે નામ લગાડવું કાટો નથી જય વરે અધિકાર હમરો અપનાવી જાણકારી સબનો હાથ ને અધિકાર આસ હે સમાધાન નો રાહ
0: હવે ભાઈ અને બહેનો હક જાણો હક માંગો જમીનના કાગઝમાંથી આપણું નામ લગાડો
1: વાગડ રેડિયો એવમ વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત
2: મારું નામ ગિલ્લી હે ને હું મુન્નીની મોટી બોન હું એક દાડો સ્કૂલ થકી આવી તો દેખ્યું કે મુન્ની ઘણી રોઈ રહી હતી તો હું સમજી કે પાણીની તર લાગી રહી હે તો હું દોડીને બા કને ગઈ ને કીધું કે બાબા મુન્નીને તર લાગી હે તો એને પાણી પીવડાવ દે બાએ હફતિંગ ના કહી દીધું ને મને કીધું કે 100 મહિના સુધી મુન્ની કેવલ એની માનું દૂધ જ પીએગા ને અગર આપણે મુન્નીને કાંઈ ભી ખવડાવંગા તો એને દસ્ત લાગી જાગા તો પછી બીજી વખત મુન્ની રોઈ તો મેને કાનમાં કહી દીધું કે 100 મહિના સુધી તને કેવલ માનું દૂધ જ પીવું હે
1: સ્તનપાન વિકલ્પ નહીં સંકલ્પ હે ગ્રામ સભામાં બોને બોલે હે તો ફેસલો મજબૂત થયે હે વન અધિકાર સિર્ફ કાનૂન નથી માં જંગલ થકી જરૂર બોનો રિશ્તો હે જે જંગલ માં હમઝે હે ઈ એની રક્ષા કરે હે તો આવો બોનની ભાગીદારી બઢાવા ગ્રામ સભા મજબૂત બનાવા ને જંગલનું ભવિષ્ય સુરક્ષિત કરા બોનની આવાજ વિકાસની અસલી પહેચાન હે
3: વાગડ રેડિયો એવમ વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત

0: બેન બોનો ગીત તો આઈશું પૂરું, અને ગીત બાદ એક વખત ફરી આપ સબનું હણેમાન સ્વાગત કરો હો અમારે આજની કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે બેન બોનો, અમે આપને ગીત તકે પહેલા વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાતચીત કરવા વાળા હો કે અવડેના ટાઈમ મેં જે ખરીફનું સિઝન ચાલી રહ્યું હૈ એનમે આપણને કઈ કઈ વાતોનું ધ્યાન રાખવાની જરૂરત હૈ, તો આના વિશે માટે વાતચીત કરવા બદલે આજે આપણે કાર્યક્રમ તકે જોડી રહી માંગીલાલજી. તો સબથી પહેલા આપણે હમરી લણાની વાત હે મોરે કર આપણી વાત. સર નમસ્કાર.
1: નમસ્કાર જી.
0: સર આપકા બહોત બહોત સ્વાગત કરતી હું વાગડ રેડિયો પરિવાર મેં.
1: જી ધન્યવાદ.
0: સર જૈસા કી આજ આપ હમારી કાર્યક્રમ ખેતીવાડી સે જુડ રહે હૈ ઓર આજ હમારી કાર્યક્રમ મેં આપસે વાતચીત કા વિષય હૈ કે ખરીફ કી જો ફસલ અભી કે સમય મેં કિસાન ભાઈ બહેનોને કર રખી હૈ તો યે જો સમય હૈ ઉસમે ઉન્હે કિન કિન બાતો કા ધ્યાન રખને કી જરૂરત હૈ, ક્યોંકિ હમ દેખતે હૈ કે થોડી સી ભી લાપરવાહી હમારે કિસાન ભાઈ બહેનો કે ઉત્પાદન કો બિગાડ સકતી હૈ. તો એસે મેં આપ હમે યહી બતાઈએ કે અભી કે સમય મેં હમે ઇન ફસલો કા ધ્યાન કૈસે રખના હૈ.
1: જી, તો બહુ હી અચ્છા વિષય હૈ ઓર અભી કી સમય કો દેખતી હુએ યે બહુત જરૂરી હૈ કી હમ કિસ તરહ સે હમારે ફસલ કા ખ્યાલ રખે. તો દેખા જાય તો આપ દેખતે હૈ કી જો ખરીફ કી જો ભી ફસલ હૈ ઉસમે ક્યા હૈ કી યે એસા સમય હૈ જો ફસલ પક રહી હૈ, અગર ફલિયાં હૈ તો ઉનમે દાને જો હૈ ઉનકા ગ્રોથ હો રહા હૈ વો પક રહે હૈ, મક્કી કે બુઠ્ઠે હૈ ઉનકા ગ્રોથ હો રહા ઓર વો પક રહે હૈ. તો ઉસી તરહ જૈસે આપકે અરહર હૈ યા કપાસ હૈ યા સોયાબીન હૈ યા બાજરા હૈ જવાર હૈ યા ફિર આપકા જો મિલેટ્સ હૈ રાગી હૈ કુરી હૈ અગર યે આપને કર રખા હૈ તો ઇન સબ કો અભી સમય હૈ ઉનકા પકને કા ઓર પકને કી અવસ્થા હો ચુકી હૈ શુરુ ઓર કુછ સમય બાદ મેં જો હૈ વો પક ચુકી હોગી. તો ઇસી તરહ ક્યા હૈ કી અભી વર્તમાન મેં જો દો તીન ચાર ચીજે હૈ ઉનકા હમે ધ્યાન રખના ચાહીએ. સબસે પહેલા કામ તો યે હૈ કી આપ જો હૈ કેવલ ખેત કો દૂર સે નહીં દેખે, ઉસકો નિરીક્ષણ જરૂર કરે. હોતા ક્યા હૈ કી હમારે ખેત હૈ તો હમ ક્યા તીન ચાર ખેત હૈ તો એક ખેત તો આપકે પાસ મેં લેકિન દો ખેત બહુત દૂર હૈ યા આપકા જાના નહીં હોતા હૈ ઓર દૂર સે આપ દેખકે કી ફસલ અચ્છી દિખ રહી હૈ તો વો અચ્છી દિખ રહી હૈ હો સકતા હૈ ઉસકે અંદર કહીં પ્રકાર કી સમસ્યાએં પેદા હો સકતી હૈ. તો ઇસ તરહ સે આપ એક બાર સપ્તાહ મેં દો બાર કમ સે કમ જાયે ખેત કે ચારો તરફ આપ દેખે, ખેત કે અંદર જાકર ઉસમે દેખે કે કિસ તરહ સે જો આપકી ફસલ હૈ વો પક રહી હૈ ઓર દાને કી અવસ્થા ક્યા હૈ. ઇસકે સાથ હી યે દેખના જરૂરી હૈ કી આપકી પત્તિયો કા રંગ કૈસા હૈ, ઉન પૌધે ઓર જો આપકી ફલિયાં હૈ યા બુઠ્ઠે હૈ તો ઉનકા ગ્રોથ કૈસા હૈ વો બડવાર કૈસી ઉનકી. ઉસી તરહ તને કી જો સ્થિતિ ક્યા હૈ, ઇસી તરહ અગર ફલિયાં લગી હુઈ હૈ તો ઉનકી બાલિયો કી ક્યા સ્થિતિ હૈ, તો ઇસકો પાસ સે દેખના બહુત જરૂરી હૈ. તો ઇસ તરહ સે ખેત કા હમે નિરીક્ષણ કરતે રહેના ચાહીએ, ક્યોંકિ જૈસે હમારા ખેત હૈ હમારી મિટ્ટી હૈ ઉસ તરહ સે કહીં આપકો ઊંચી જગહ મિલેગી, કહીં ઢલાન મેં હમારી જમીન હૈ, કહીં જગહ એસા હૈ કી પાની ભર ગયા હો એસી સ્થિતિ હો, મેડ કે પાસ અગર કુછ જૈસે કીડે વગેરા જો પૈદા હો જાતે વો, તો ઇસ તરહ સે ઉનકા દેખના જરૂરી હૈ.
0: બિલકુલ. તો સર જૈસા કી આપને બતાયા કી કિસ તરીકે સે હમારે કિસાન ભાઈ બહેનો કો અભી કે સમય મેં ખેત કા જો નિયમિત હૈ વો નિરીક્ષણ કરના હૈ, ઓર જૈસા કી હમ દેખ રહે હૈ કી ગરમી બહોત જ્યાદા પડ રહી હૈ, બારિશ રુક સી ગઈ હૈ, તો મિટ્ટી કી નમી કો કૈસે બના કર રખના હૈ હમારે કિસાન ભાઈ બહેનો કો.
1: દેખિયે યે એક મહત્વપૂર્ણ સવાલ હૈ કી વર્તમાન મેં આપ દેખ રહે હૈ કી હમારા જો પર્યાવરણ હૈ ઉસમે જો બદલાવ આયા હૈ ઉસકે કારણ જો હૈ બારિશ મેં અનિયમિતતાએં આઈ હૈ.
0: બિલકુલ.
1: કભી હો રહી હૈ તો કભી બિલકુલ નહીં હો રહી હૈ, ઓર ઇસ બાર તો હમને સબને દેખા હૈ કી જો ગરમી હૈ વો અભી જો હમ ગરમી કે દિન હૈ ઉસસે બહેતર ગરમી પડ રહી હૈ.
0: બિલકુલ.
1: તો ઇસ તરહ ક્યા હોતા હૈ કી અભી ક્યા ફસલ પકને કા સમય હૈ તો ઉસકે પૌધો કો નમી ભી બહોત જરૂરી હૈ.
0: બિલકુલ.
1: તો નમી કે લિયે હમે ધ્યાન રખના ચાહીએ. પહેલી વાત તો એ કે અભી આપ ખેત મેં જાયે ઓર ઉસ મિટ્ટી કો દેખે કે ઉસમે કિતની નમી હૈ.
0: બિલકુલ.
1: અગર નમી બિલકુલ નહીં હૈ યા સૂખ રહા હૈ તો પૌધે આપકે પીલે પડને લગેગે, પત્તિયાં પીલી હો જાયેગી. અગર એસી સ્થિતિ હૈ તો આપકે પાસ અગર પાણી ઉપલબ્ધ હૈ તો આપ ઉસમે પાણી જરૂર દે, હલકા પાણી પિલાએ, એસા નહીં કે આપકો ઉસકો ભરના હૈ.
0: બિલકુલ.
1: હલકા પાણી જરૂર દે. દૂસરા આપ દેખે કે ઉનકી જડે હૈ, ઉન જડો કો આપ અગર અચ્છે સે દેખેંગે મિટ્ટી કે

ખાઈનમુનો અણસ્કી થાતે અમે કાર્યક્રમ ખેતીવાડી તકી પડ સુટ આપને મારું આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એને બારામે આપ રાય સુઝાવ અમને આપી શકો અમારા અણા પત્તા માતે. અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કોપડા, વાગધરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 3200001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માતે. અમારો ફોન નંબર હે 9414082643. તો ભાઈ બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક ના વિષય ની હાથી તારુદી. રામ રામ રામ રામ.

આપે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવામાં આપણે હાલ હ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવન દાન આલંગા. હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો. હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલની બદલાવની શરૂઆત હે. વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત. પહેચાન વાગડ રેડિયો એવં વાગધરા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત. સેહતનું રાજ હું હે બોન. અસલ આદત ને સહી ખોરાક હે બોન. જિંદગી પરબાતની શરૂઆત પાણી થકી કરવું. થોડું સુ વ્યાયામ ને તાત કાઢીને જીવન જીવવું. ફળ સબ્જી રોજે ખા, બીમારીને દૂર ભગાવવું. જંક ફૂડ થકી દૂર રહ, નીંદર પૂરી લ ને ખુશ રહ. હોવે સેહત હે અસલી ધન આપણું. આ જીવનનો સહારો હે. આજ થકી આ રાજ ને અપનાવંગા ને જીવન ને સ્વસ્થ બનાવંગા. હોવે સ્વસ્થ રહો, ખુશ રહો, કેમ કે આ છે સેહતનું અસલી રાજ. વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત.